આખી દુનિયા ઉપર વરસાદ પડે છે, આખી દુનિયા તો લડે છે, એનથી શું થાય છે, ફરક શું પડે છે, જીવન મળ્યું કે મળે છે, મારી હાથમાં કરે છે, મહાત્મા ગાંધી મારી આત્મામાં ફરે છે લાઈફ.